વેદ શાસ્ત્ર સ્વયંપણનું હૃદય નું તે લખી એકો છે તે વેદ શાસ્ત્રમાં વેદ માં મુંડકોપનિષદ માં એ બારેમાં બતાવી એકો છે કે જુન વેદ પઢ્નકો નિમિત્ત અધિકારિત્વ ચાહિન્છ સબૈલે પઢ્ન સક્દૈન. હવે યહાં બાહુન છેત્રી નેવારકો સવાલ હોય ને, યહાં તુરંત જાતિ પાતિમાં ઘુસી જશે વ્યક્તિઓ હોય ને. જેસ્તાઈ જો તો તમે કો ઓફિસમાં હેર્નુસ નહીં એમ લાગુ હુન્છ, અફિસકો પ્રમુખલે ફાઇલ સિગ્નેચર ગરેર સદર ગર્ન સક્ષ ભને, અબ ત્યાહાકો પ્યુનલે મ પણ યહીકો કર્મચારી હું, મૈલે સાઇન ગર્ન કિન નપાઉને ભન્ન મિલ્છે કે મિલ્દન? જસરી મિલ્દન તેસે ગરી વેદ મ પણ ભન્ન મિલ્દન. વેદ પઢ્નકો નિમિત્ત ત્યો અધિકારિત્વ ચાહિન્છ ધેરૈ ઠૂલઠૂલા ચીજ છન. તેસૈલે વેદમૈ લેખિએકો છ, યસ્તન્ન વેદ